જી, તબેતે શુણવા એ બધા જીણા લોકગીત સુકરાત જીયાલાલ ઠાકુર ચંદ્રમોહન તે ભૂપસિંહજીરી ભાગમાં. ભારત રે વિકાસમાં યુવાઓ રા જડા યોગદાન હા, એતમાં જે ઇન્દી જડી યુવા પેઢી હા, એટેરા બડા હી મોટા આસે બલે સકદે જે યોગદાન હા. યારે બિના જે આસે ભારત રે કલ્પના કરના કસી સુપને થાઉં જે આસે ઘટની હે. કજો કે ભારત રે વિકાસમાં યુવા રાષ્ટ્ર હી જે આસે રીઢ હા, તે લગભગ 65% આબાદી જે આસે 35 સાલ થો ઘટ ઉમરી વાળા જડે યુવા હિન ત્યાં રહ્યા. ભારત મળે જે આસે દુનિયા રા સભી થો મોટા જનસાંખ્યકી લાભાંશ હા. યુવા જે આસે શિક્ષા, નવાચાર, તકનીકી પ્રગતિ તે સામાજિક સુધાર રે માધ્યમ કને જે આસે દેશ જો આક વિકસિત તે સશક્ત રાષ્ટ્ર બનાણેમાં બડા હી મોટા યોગદાન લગુ રહા દીણા. યુવાઓ રા જે આસે કુછ અકર યોગદાન અહીંયા લાકેમાં જે આસે સુજણા લગુ રહા. આર્થિક વિકાસ તે સ્ટાર્ટઅપ જે આસે ગલ કર દે હા, તા ઇતમાં યુવા જે આસે ડિજિટલ ઇન્ડિયા તે મેક ઇન ઇન્ડિયા રે માધ્યમ કને સ્ટાર્ટઅપ ક્રાંતિ જો જે આસે અગું લગુ રહીન બઢાણા. ફેરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે હા, ઇતમાં સ્પેસ ટેકનોલોજી તે ઈ કોમર્સમાં જે આસે નોઈ ચીઝા હેરને જો હિન મૂળદી. એ સબ જે આસે યુવાઓ રા હી યોગદાન હા, જે ટેરી જ્યાં રે માધ્યમ કને આસે અહીંયા સભી ચીજા કને જે આસે જોડના લગુ રહ્યા. તે આ જરી જેડી તાજા ખબર હા, ઇટેરે બારેમાં બે આસે તુસો દસ દે હા, જે રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન રે અંદર જે આસે આજ પૂરે પ્રદેશ ભરમાં જે આસે પોલિયો રોધક ખુરાક જે આસે પિલાઈ ગઈ હા. તે આજ જે આસે કબીર જયંતી બે હા, તો સભી લોકો જો જે આસે કબીર જયંતી રી બડી બડી જે હિનસે બધાઈ બૂન. 29 જૂન જો જે આ એ મનાઈ ગાંધે હા, તે એ પર્વ જે આસે હર સાલ જ્યેષ્ઠ માસરી જેડી પૂર્ણિમા હા, એતિયો મનાયા ગાંધા હા. इस रोज जे आसे महान संत कवि ते समाज सुधारक कबीरदास जी रे प्रकोत्सव रे रूप में जे आसे मनाया गांदा हा. ए मनाया गांदा हा ते ए संत जे आसे कबीर काशी रे लहर